0: શ્રોતાજનો, ઓકલેન્ડ શ્રી સત્ય સાંઈ સંસ્થા તરફથી આપ સૌને અમારા જય સાંઈ રામ. દર રવિવારે સવારે 7 વાગ્યાથી 10 મિનિટ સુધી આપ ગુજરાતી ભાષામાં સાંઈ વચનામૃત સાંભળી શકશો. યાદ રાખશો, દર રવિવારે સવારે 7 વાગે 10 મિનિટ સુધી સાંઈબાબાની અમૃતમય વાણી સાંભળી કૃતાર્થ થવા પ્રયત્ન કરશો. આ છે પ્લાનેટ FM 104.6.
1: Are you a mom with young children? Feeling exhausted, low in sleep, low in mood?
2: There is a place you can go.
1: Try going on safari.
2: Safari multicultural playgroups are for moms and kids aged 0 to 5, especially anyone from a migrant or refugee background. The playgroups are free to attend. There is a pick-up and drop-off service and even free English classes.
1: For more information, email safari@belong.org.nz. That's belong, belong.org.nz.
2: The activities are perfect for preschoolers, everything from painting,
1: music time,
2: craft,
1: sandpits,
2: obstacle courses,
1: story time,
2: messy play, and it's free.
1: Nice!